On Lotus FM's Geet Mala. It's a Gujarati program and it comes your way every Thursday evening between 6 and 7. My name is Ashit Desai. Aap sabnu khubaj hardik swagat chai. Lotus FM ni a Geet Mala par dar guruware raju thai chai. Matra Lotus FM par sanje 6 ne 7 ni vache saathe mali ne. આશા કરું છું કે આપ સૌ મને સાથ આપશો 7 વાગ્યા સુધી અને સાથે મળીને ગુજરાતી ગીત સંગીત અને ઘણા બધા ફીચર્સનો આપણે આનંદ માણશું. તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ આપણા ભોળાનાથનું નામ લઈને. શ્રાવણ મહિનો ચાલે જ છે હજુ, તો આશા કરું છું આપ સૌને આજનું આ ગીત પસંદ આવશે. ત્યારબાદ આઈ વિલ કમ બેક ટુ યુ વન્સ અગેન એન્ડ ગીવ યુ અ કમ્પ્લીટ એન્ડ ડિટેલ્ડ બ્રેકડાઉન ઓફ ધ પ્રોગ્રામ, ઇનસાઇટ ઇન ટુ ધ પ્રોગ્રામ of what's happening up until 7 o'clock. A warm welcome once again on Geet Mala. Look forward to the pleasure of your company up until 7 o'clock. This is Ashit Desai on Geet Mala.

લોટસ એફએમ નો આ અમારો ગુજરાતી ગીત સંગીત નો કાર્યક્રમ છે. નામ છે જેનું ગીતમાળા અને શિવની આ ખૂબ જ સુંદર મજાની ચાલીસા આપ સૌ સાંભળી રહ્યા હતા. આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે ભોલેનાથનું નામ લઈને કર્યું. આ શ્રાવણ મહિનો હજુ ચાલુ છે તો એમનું નામ લીધા વગર કાર્યક્રમની શરૂઆત આજે ન કરે એવું મારું મન હતું. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. આજના કાર્યક્રમમાં બધા જ ફીચર્સ જરૂર રજૂ થશે. સૌથી પહેલું ફીચર હમણાં જ આવશે, લગભગ 5-7 મિનિટમાં, એટલે કે 6:20 આસપાસ. એટ અરાઉન્ડ 6:20 વિલ બી ધ ફર્સ્ટ ફીચર. ઇટ્સ કોલ્ડ આજનો શું વિચાર. ધ ફર્સ્ટ ફીચર બેસિકલી મીન્સ ધ થોટ ફોર ધ ડે. તો આજનો શું વિચાર રજૂ થશે લગભગ 6:20, 6:30, એટલે અરાઉન્ડ 6:30 વિલ બી શબ્દ કસોટી. દેટ વિલ બી બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઈંગ એન્ડ યુ નો ઇટ જસ્ટ યુ કેન પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. ઇટ્સ ગોન બી સો મચ ફન, બહુ જ મજા આવશે. એકદમ સરળ છે. ઘરના જેટલા લોકો તમારી આજુબાજુમાં હોય કે તમે જ્યાંથી પણ સાંભળી રહ્યા હો એ બધાને એમાં ઇન્વોલ્વ કરશો. અધૂરી ગુજરાતી કહેવતનું શું અર્થ છે, શું શબ્દનો અર્થ છે, અને ખાસ કરીને બાળકોને તો એમાં જરૂર ઉમેરશો. અને ત્યારબાદ આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરું ત્યારે થોડી શાયરીઓ આપ સૌની સાથે શેર કરીશ. એક અગત્યની કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ પણ છે, એ હું શબ્દ કસોટીનો સાચો જવાબ આપું એની જસ્ટ મિનિટની પહેલાં તમને અનાઉન્સ કરીશ. તો જરૂર સાંભળશો અને નોંધ કરવી હોય તો કાગળને પેન તૈયાર રાખશો. સો ધેટ્સ હાઉ ધ લાઇનઅપ લુક્સ લાઇક ફોર ઓલમોસ્ટ એન આવર, લેટ્સ સે અબાઉટ 45 મિનિટ્સ રિમેનિંગ નાઉ. તો તમારા સાથ ચાહું છું, સાથે મળીને ગીતમાળાનો આનંદ માણીએ. આજના દિવસનું આવતું ગીત રજૂ કરું, ત્યારબાદ શબ્દ કસોટી ના આજનો સુવિચાર. ઓકે, તો આજનું બીજું અને પ્રભુનું નામ આજનું લઈ લીધું એવું થશે કે શિવ લહેરી. ત્યારબાદ ઘણા બધા બીજા પ્રકારના સંગીતના ગીતો છે આપ સૌને માટે, તો જરૂર સાંભળજો. હમણાં શિવ લહેરી.

લોરસ એફએમ ની ગીતમાળા પર આપ શિવ લહેરી સાંભળી રહ્યા હતા. આશા કરું છું પસંદ આવ્યું હશે. આજના કાર્યક્રમનો સમય થયો છે એક ખાસ વિભાગનો, એન્ડ ઇટ ઇઝ કોલ્ડ આજનો સુવિચાર. યા, ઇટ્સ ટાઈમ નાઉ ફોર ધ ફર્સ્ટ ફીચર ઓફ ધીસ પ્રોગ્રામ, એન્ડ ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. આજનો સુવિચાર બેસિકલી મીન્સ ધ થોટ ફોર ધ ડે. હોપ ઓલ ઓફ યુ આર રેડી ફોર ધીસ વન. ઇટ્સ શોર્ટ એન્ડ સ્વીટ. આશા કરું છું જરૂર પસંદ આવે આપ સૌને. કે દુનિયાની ચીજોમાં સુખ શોધવાનું નકામું છે. દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. સો દુનિયાની, એ દુનિયા મીન્સ ઇન ધ વર્લ્ડ, ચીજોમાં ધ થિંગ્સ, ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ ઓફ ધીસ વર્લ્ડ, સુખ શોધવું. સુખ ઇઝ હેપીનેસ, એન્ડ શોધવું ઇઝ ટુ લુક. સો ઇફ યુ આર લુકિંગ ફોર હેપીનેસ ઇન ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ ઓફ ધ વર્લ્ડ, નકામું છે. નકામું ઇટ્સ યુઝલેસ. નકામું મીન્સ યુઝલેસ. સો દેટ ઇઝ યુઝલેસ ઇફ યુ લુકિંગ ફોર હેપીનેસ ઇન ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ ઓફ ધીસ વર્લ્ડ. ખુશીનો ખજાનો, ખુશી ઇઝ હેપીનેસ, અને એનો ખજાનો ઇઝ ધ ટ્રેઝર. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. દેટ ઇઝ તમારી, ઇઝ યુ, અંદર ઇઝ વિધિન. સો ઇટ્સ વિધિન યુ. ધ ટ્રેઝર ઓફ હેપીનેસ ઇઝ વિધિન યુ. સો ટુ લુક ફોર હેપીનેસ ઇન ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ ઓફ ધીસ વર્લ્ડ ઇઝ અ યુઝલેસ એક્સરસાઇઝ. નકામું છે. દેટ્સ વોટ ઇટ મીન્સ. ઇઝ યુઝલેસ એક્સરસાઇઝ ટુ લુક ફોર હેપીનેસ વિદિન ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ ઓફ લાઈફ. ધ રિયલ ટ્રેઝર ઓફ હેપીનેસ, રિયલ હેપીનેસ લાઈઝ વિદિન યુ. સીક દેટ, યુ નો. That's what this saying means. તો આશા કરું છું આજનો આ સુવિચાર આપ સૌને પસંદ આવ્યો હશે. અને જો પસંદ આવ્યો હોય તો એકવાર ફરીથી સાંભળશો, કદાચ એવું મન પણ થાય, કાં તો તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું મન થાય, તો લોટસ એફએમની વેબસાઇટ પર જવું પડશે. અમારા પોડકાસ્ટ સેક્શનમાં જઈને ફરી એકવાર સાંભળશો, શેર કરશો, તો તમારો ને બીજા ઘણા બધા પ્રોગ્રામની કોન્ટેન્ટ પણ તમને ત્યાં મળશે. જરૂર કરશો અમારા લોટસ એફએમની વેબસાઇટમાં જઈને. હમણાં આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો આપ સૌની સમક્ષ હાજર થઈશ. ભૂલતા નહીં, 6:30 શબ્દ કસોટી થશે.

લોટસ એફએમ ની આ ગીત માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા, ગીતના બોલ હતા જીવ. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યો હશે. ને એની પહેલા ઓફકોર્સ બોલ વાલમના, આનું આ ડબલ પ્લે હતું. આશા કરું છું જરૂર આપ સૌને પસંદ આવ્યો હશે. ઇટ વોઝ એન અમેઝિંગ અમેઝિંગ અકોસ્ટિક વર્ઝન ઓફ ઇટ, યુ નો, એક અનપ્લગ જેવું. આશા કરું છું પસંદ આવ્યું છે. મને ખૂબ જ પસંદ આવ્યું એટલે મેં કહ્યું ચલો આજે તમારા બધાની સાથે શેર પણ જરૂર કરું. તો સમય થઈ ગયો છે શબ્દ કસોટીનો. આઈ હોપ ઓલ ઓફ યુ આર રેડી. તો ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. વેર આઈ સે ખાલી જગ્યા, દેટ્સ ધ બ્લેન્ક ઇન દેટ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ, ઇન ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ દેટ ઇઝ. એન્ડ યુ કેન પ્લે વિથ મી યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. ધ નંબર ટુ દેટ ઇઝ 0713780307167183 પર તમે મને મેસેજ કરશો. માત્ર એક મેસેજ, એમાં ત્રણ અગત્યની વિગત, તમારો જવાબ, નામ અને લોકેશન. દેટ્સ ઓલ યુ નીડ ટુ ડુ, યુ નો, જસ્ટ વન મેસેજ વિથ યોર નેમ, બેગ યોર પાર્ડન, યોર આન્સર, યોર નેમ એન્ડ લોકેશન. દેટ્સ ઓલ આઈ નીડ. પ્લીઝ રિફ્રેઇન ફ્રોમ સેન્ડિંગ મલ્ટીપલ મેસેજ, તમારી ખૂબ મહેરબાની થશે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા નંબરની નોંધ કરશો એકવાર ફરીથી, 0716137803. આજની એકદમ સરળ, એકદમ ઇઝી, અધૂરી ગુજરાતી કહેવત કઈ આ પ્રકારની છે. વાઘને કોણ કહે કે તારું મોં ખાલી જગ્યા છે? વાઘને કોણ કહે કે તારું મોં ખાલી જગ્યા છે? હિયર ઇટ ઇઝ વન મોર ટાઈમ. વાઘને કોણ કહે કે તારું મોં ખાલી જગ્યા છે? આ રહ્યા તમારા ઓપ્શન. પહેલું ગંધાય, બીજું સુંદર, ત્રીજું પીળું અને છેલ્લું ચોથું મોટું. વાઘને કોણ કહે કે તારું મોં ખાલી જગ્યા છે? ઇઝ ઇટ ગંધાય, ઇઝ ઇટ સુંદર, ઇઝ ઇટ પીળું ઓર ઇઝ ઇટ મોટું? જે તમને લાગે સાચો જવાબ મને લખીને મોકલશો. એ દરમિયાન આપ સૌની સમક્ષ આ આવતું ગીત જેના બોલ છે હૈયા.

0: હૈયા લોટસ એફએમ ની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું પસંદ આવ્યું હશે. ઇટ વોઝ બ્યુટિફુલ વેન આઈ હર્ડ ઇટ ફર્સ્ટ ટાઈમ. મેં નક્કી તરત જ કર્યું કે આ ગીત આપ સૌની સમક્ષ જરૂર રજૂ કરીશ. તો આશા કરું છું આપ સૌને પસંદ આવશે. વોટ એન અમેઝિંગ અમેઝિંગ સાઉન્ડ ટ્રેક દેટ ઇઝ. તો એ સાથે જ શબ્દ કસોટીની તરફ ધ્યાન કરીએ હવે, અને જે લોકોના સાચા જવાબ છે એ લોકોના નામ આપ સૌની સમક્ષ રજૂ કરું. બટ બિફોર આઈ ડૂ દેટ, લાઈક આઈ સેડ, આઈ હેવ અ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ. સો હિયર ઇટ ગોઝ. ઇટ્સ ફોર ધ ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર, અને એ ડર્બનમાં છે. હું આશા કરું છું આપ સૌને જરૂર ખબર હશે ક્યાં છે. સો જોઈન ધેમ ફોર એન ઇવનિંગ ઓફ વાઇબ્રન્ટ કલર્સ એન્ડ રિધમ એન્ડ ટ્રેડિશનલ. ધીસ ઇઝ ધ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ડર્બન થ્રુ ધ સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર ઇન કોલેબોરેશન વિથ ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર. દે પ્રેઝન્ટ રાસ એન્ડ ગરબા, અ લાઇવલી ગુજરાતી ફોક ડાન્સ પરફોર્મન્સ બાય આર્ટિસ્ટ ફ્રોમ ઇન્ડિયા, લેડ બાય શ્રી ચેતન જેઠવા. And the dance school is called Saptak Folk Dance. Happening 23rd of August, 4 Vage Sanje, 4 p.m. And that's at the Kendra Hall in Greyville. And the admission is free. Everybody is invited to celebrate the rich culture and heritage of Gujarat through music, dance and spirit of togetherness. So, aa jarur jasho. Bahu j amazing program hase. Aasha Guruji Jai ne amap sone. ખૂબ ખૂબ આનંદ પ્રાપ્ત થાય. હમણાં જે લોકોના સાચા જવાબ આવ્યા છે એ લોકોના નામ આપ સૌની સમક્ષ રજૂ કરું છું, પણ એની પહેલા એક નાનકડી જાહેરાત છે એ રજૂ કરું છું.
1: Jayashree's Rivas have just unpacked their brand new range of saris for Lakshmi Puja and Raksha Bandhan, as well as the latest collection of saris, Punjabis, skirt sets and lehengas for all occasions. Jayashree's Rivas, all branches and online.
2: You are listening to Geek Mala.
0: Lotus FM ni Geet Mala chahe. You still have a couple minutes left until I announce the name of people who got this one right today for Shabd Kasoti, obviously. The incomplete Gujarati saying for that is Vaagh ne kon kahe ke taru mho khali jagya chahe. Pehli choice Gandhai, biji choice Sundar, triji choice Peelu ane chauthi choice મોટું. જે લોકોના સાચા જવાબ આવ્યા એ લોકોના નામ કયા આ પ્રકાર છે. ફર્સ્ટ અપ વી હેવ અંજના સોલંકી ફ્રોમ લનેજિયા, પ્રીતિબેન એન યોગીભાઈ પંચાલ ડર્બનથી, ધીરેન પંચાલ પોર્ટ એલિઝાબેથથી, ત્યારબાદ ચાંદની ફ્રોમ ઇફિંગમ હાઇટ્સ, આઈ હેવ રતિલાલ ભાઈ એન ભાનુબેન ફ્રોમ કેપટાઉન, ત્યારબાદ મને સાચો જવાબ આવ્યો છે દક્ષા ઓગદીનથી, Kushpal Sanya, Cape Town, Rekha Reservoir Hills. Then I have Jagdish Bhai Govan Malbatan, Johannesburg. Prabha Ben Dhiraj Lal Prabhu, Harare, Zimbabwe. Tyar baad, aaj kitla badha logo na jawab aavya chhe. It's amazing to see it spread right through all the options. ત્યાર બાદ આજનો સાચો જવાબ છે વિશાખા અને નિલેશનો, ઇમાન મોઝમ્બીકથી. કોઈકે ડિલીટ કરી નાખ્યો એવું નહીં કરો. જો તમારો એમ લાગે કે ખોટો છે મારો જવાબ તો બિંદાસ, કોઈ ચિંતા નહીં કરો, મોકલી આપો જવાબ. સિક્રેટ આપણું રહેશે ને સાચો હશે તો જ હું નામ અનાઉન્સ કરીશ. તો યા ડિલીટ ના કરશો, ડિલીટ કર્યું હોય ને હમણાં ઈચ્છા થાય તો ફરી પાછું મોકલશો. સો વી હેવ અનધર કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ થ્રુ ફ્રોમ રાજેશ, કીર્તિ, માનસી, યશુ એન્ડ મિશ્કા, ઓલ ફ્રોમ સેન્ચુરિયન, અજીત દેસાઈ એન્ડ ફેમિલી અમશલાંગાથી, ત્યારબાદ ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઈડ મેનર સેન્ટન, અમૃત દેસાઈ સેન્ટનથી, હંસાબેન અમનઝિમ ટોટી, મીરા ઈચ્છારામ લોસ એન્જલિસથી, વી હેવ ઓલ્સો મોહિની કેસન ન્યૂટન હેગથી. ઇટ્સ સો નાઇસ ટુ સી દેટ સમરી ઇઝ જોઈનિંગ અસ નાવ રેગ્યુલરલી ફ્રોમ ઓલ ધ વે ફ્રોમ લોસ એન્જલિસ. સો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર તમારો. હોપ ટુ હેવ યુ જોઈન અસ એવરી વીક. ઘણા બધા લોકોને જોઈન પણ કરશો. We have Arusha and Neha Harilal from Durban North, who's got this one correct. Manjula Ben Patel, V. Raji Ram, Dhansukh Bhai, Bada Cape Town Thi. Tyar Baad, Luitrika Thi, Indira Desai. We have correct answer also from my sister all the way from Houston, Texas. And Mumbai Thi, Mari Mummy no Sacho Jawab Chhe. Atla Bada Loko no Sacho Jawab Aaveo Chhe. And I can tell you 50% more. So

તો લોટસ એફએમની શબ્દ કસોટીનો સાચો જવાબ આપવાનો સમય થઈ ગયો છે. ઇટ્સ ટાઈમ નાઉ ટુ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી. ફોર દેટ લેટ મી ગીવ યુ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ ફર્સ્ટ. કે વાઘને કોણ કહે કે તારું મો ખાલી જગ્યા છે. વાઘ ઇઝ અ ટાઈગર, બરાબર. ફર્સ્ટ ચોઇસ હતી ગંધાય, વિચ સ્મેલ્સ, સુંદર, બ્યુટિફુલ. થર્ડ ચોઇસ વોઝ પીળું, યલો. ફોર્થ ચોઇસ મોટું, બિગ. સો વાઘને કોણ કહે, કોણ કહે ઇઝ હુ વિલ ટેલ, કોને, વાઘને, ધ ટાઈગર. તારું, યોર્સ, મો, માઉથ, ખાલી જગ્યા છે, ઇટ્સ બ્લેન્ક. વોટ? ફર્સ્ટ ચોઇસ ગંધાય, સ્મેલી, સુંદર, બ્યુટિફુલ, પીળું, યલો, મોટું, બિગ. ગંધાય ઇઝ ધ કરેક્ટ આન્સર. વાઘને કોણ કહે કે તારું મો ગંધાય છે. Who has the guts to go tell a tiger, hey, your mouth is stinking? It's like, who will tie a bell around the cat's neck? Simple thing like that. આશા કરું છું આજની શબ્દ કસોટી આપ સૌને પસંદ આવી હશે અને ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. વોટ એન અમેઝિંગ અમેઝિંગ રિસ્પોન્સ ટુડે ફોર શબ્દ કસોટી. કીપ ઇટ અપ. મારા તરફથી આપ સૌને માટે અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ ઇટ. આવતા ગુરુવારે ફરી પાછા પાર્ટિસિપેટ કરશો. હમણાં આજના દિવસનું આવતું ગીત એકદમ ટૂંકું ગીત છે, એકચ્યુઅલી ડબલ પ્લે છે, બે ટૂંકા ગીત. આશા કરું છું પસંદ કરશો. એની શરૂઆત થાય છે કેસરીઓ રંગ.

0: You are listening to Geek Mala. You are listening to Geek Mala.
1: લોટસ એફએમ ની ગીતમાળા પર એક વાર ફરીથી આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. ઇફ યુ જસ્ટ ટ્યુન ઇન, યા, ઓલમોસ્ટ આ કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે, બટ મોસ્ટ વેલકમ. સ્ટીલ હેવ અ કપલ મિનિટ્સ રિમેનિંગ એન્ડ સ્ટીલ હેવ વન મોર સેગમેન્ટ ઓફ ધ યુ નો ઓફ ધ શો રિમેનિંગ, વન ઓફ માય ફેવરિટ વન્સ. શાયરીઝ આપ સૌની સાથે શેર થશે આવતા ગીતની બાદ, તો આશા કરું છું આપ સૌ જરૂર એને સાંભળશો અને આપ સૌને પસંદ આવશે. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ ઇઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ

વડીને વધાવો રે, હુ કુડ હેવ ડન ઇટ બેટર દેન આદિત્ય ગઢવી. અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ આર્ટિસ્ટ. મને આશા છે કે આપ સૌને જરૂર પસંદ આવ્યો હશે. તો એ સાથે જ સમય થયો છે આપ સૌની સમક્ષ આજના દિવસનો સૌથી છેલ્લો વિભાગ રજૂ કરવાનો, એન્ડ ઇઝ કોલ્ડ શાયરી. છેલ્લો પણ સૌથી બિલકુલ એટલો જ સરસ જેટલો કે પહેલો હતો, યુ નો, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એવું છે. સો હિયર ઇટ ગોઝ. આજની સૌથી પહેલી શાયરી, કે રડતી આંખોને હસાવનાર કોઈ નથી, રડતી આંખોને હસાવનાર કોઈ નથી, હારી ગયેલ હૈયાને મંઝિલ બતાવનાર કોઈ નથી. રડતી આંખોને હસાવનાર કોઈ નથી અને હારી ગયેલ હૈયાને મંઝિલ બતાવનાર કોઈ નથી. આંસુ તો દરેક આંખોમાં હોય છે, આંસુ તો દરેક આંખોમાં હોય છે, પણ તે આંસુને સમજનાર કોઈ નથી. એકવાર ફરીથી સાંભળશો, કે રડતી આંખોને હસાવનાર કોઈ નથી, હારી ગયેલ હૈયાને મંઝિલ બતાવનાર કોઈ નથી. આંસુ તો દરેક આંખોમાં હોય છે, પણ તે આંસુને સમજનાર કોઈ નથી. એન્ડ માય ફેવરિટ ફોર ધીસ ઇવનિંગ, એકદમ શોર્ટ ને એકદમ બધાના જીવનમાં સત્ય થાય એવું, ખોવાયેલા આપણે પોતે છીએ, ખોવાયેલા આપણે પોતે છીએ અને શોધીએ છે ભગવાનને. ખોવાયેલા આપણે પોતે છીએ અને શોધીએ છીએ ભગવાનને. આશા કરું જો આપ સૌને પસંદ આવી હશે. જો પસંદ આવ્યું હોય અને તમને એકવાર ફરીથી સાંભળવી હોય કે તમારા સ્નેહીજનો સાથે શેર કરવી હોય, તો જરૂર લોટસ એફએમની વેબસાઇટ પર જશો, પોડકાસ્ટ સેક્શનમાં સાંભળજો અને શેર કરશો. હું આપ સૌની વિદાય લઉં છું. આવતા ગુરુવારે ફરી પાછો મળીશ. ત્યાં સુધી આપ સૌને મારા તરફથી શુભરાત્રિ, અને પ્રભુનું કીધું કર્યા કરશો, ફળની આશા વગર કર્મ કરતા રહેશો. આજના દિવસનું આ છેલ્લું ગીત વરસાદ એટલે કે મોન્સૂનનું આ એક મેશઅપ છે. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ન્યૂઝ ઓન ટોપ ઓફ ધી અવર આફ્ટર ધીસ, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 એન્ડ 9. ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર.